આપણા જીવન સંગ્રહ કરનારી દયા કરમ હિંમત મોક્ષ મતે છે કે જે પ્રત્યે પંદર વર્ષે બોલો સદગુરાનું શીશ મેળા કરનાર દરેક ચેતન કેમ કે બે કરું તો જેટલા પૈસા